0: મારું નામ લોકેશ દેવપ્રહે મોદેપુર બોલ્યો હું. આશા ભુંડિયા ઓર રેડિયો મધુબન 107.8 FM ફુંતારો હસ્તા.
1: નમસ્કાર, આપ સુન રહે રેડિયો મધુબન 107.8 FM પર. આપ સભી કા બહોત બહોત સ્વાગત હૈ. ચલિયે બાત કરતે હૈ સચિન દેવ બર્મન કે બારે મે. હિન્દી ઓર બંગાલ ફિલ્મો કે બહોત હી પોપ્યુલર સંગીતકાર ઓર ગાયક થે. સચિન દેવ બર્મન કો SD બર્મન કે નામ સે ભી જાના જાતા હૈ. સચિન દેવ બર્મન ભારતીય સંગીતકાર જિન્હોને હિન્દી ફિલ્મ ઉદ્યોગ પર અમિટ પ્રભાવ છોડા હૈ. તો આઈ ઇનકે બારે મેં અગર બાત કરે તો યે વિશેષ આજી કે દિન ત્રિપુરા મેં ઇનકા જન્મ હુઆ થા, બાંગ્લાદેશ મેં જો હૈ. ઓર એસડી બર્મન કે સંગીત પ્રેમીઓ મેં સચિન કાર્તા મુંબઈ કે સંગીતકારો કે લીએ બર્મન દા થે. ઓર બંગાલ ઓર પશ્ચિમ બંગાલ કે રેડિયો શ્રોતાઓ મેં સોચું દો બોરમોન સિને જગત મેં એસડી બર્મન ઓર જીન્સ ફિલ્મ ફેન વાલો મેં SD કે નામ સે પ્રસિદ્ધ થે. SD બર્મન કે ગીતો ને હર કિસી કે દિલ મેં અમિટ છાપ છોડી. SD બર્મન કે ગીતો મેં અલગ અલગ વિવિધતા થી ઓર ઉનકે સંગીત મેં લોકગીતો કી ધૂન ઝલકતી થી, વહી શાસ્ત્રીય સંગીત કા સ્પર્શ ભી થા. ઉનકા સંગીત જીવંત પરંપરાગત લગતા થા. તો આઈએ ઇનકી કહાની, ઇનકે ગીત, ઇનકી સુંદરતા ઓર ઇનકી કહાની સંગીત મેં કિસ તરહ સે ગાનો કો એક નયા રૂપ દે દેતા હૈ, વો સારી ચીજે અભી આપકે લિયે. સુનતે રહો, મસ્કરાતે રહો.